ડોલનો મળી કુકે મોકો તા કોઝી કી તુ વિવાન ઉપાઉ તુ સેકુ લાકુ ઈ પ્લે ધ હિટ્સ.